0: કોઈની ઉનાને કોઈ ને કોઈ કામ રમાય ને લગાડ્યો રાખો.
1: હા દેખો શરીર શું પસીનો નીકળવા થઈ જાય, પસીને ભી મહેનત છુપ્યોડી હે
0: ઓર મહેનત સુઈ દેખો સા મિલે ધન.
1: બિલકુલ સા. તો મને આ બતાવો યોગ સાથે કે આજ આપા ચર્ચા કિન વિષય પર કરશા?
0: લોક કાગજે તો ઘણા કરા લિખે, કોઈ લિખે કે ભાઈ ઓર રાની ખેત રોગ કઈ હોય ઉન બાબત જાણકારી દેવો, ઓર એક ફાઉલ પોક્સ ચેચક રોગ,
1: દેખો બર્ડ ફ્લૂ રે બારે આયો હે.
0: અચ્છા
1: રામજી લિખી હે મુર્ગિયા મે હુણ વાળા રોગ,
0: મુર્ગિયા રા પ્રમુખ રોગ, અરે રોગ થામરા ઉપાય.
1: વાહ વાહ ઠીક રસ્તો બતાવ્યો. આજ વિશેષ છે કે જીકા પતા નામ આપનું બતા દઉં, આપણે ચોપાન પધાર્યા હે રાજસ્થાન પશુ ચિકિત્સા પશુ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય બિકાનેર સુ પધારે હે સહાયક આચાર્ય ડોક્ટર નરેન્દ્ર સિંહ રાઠોડ. ડોક્ટર નરેન્દ્ર સિંહજી આપરો ચોપાલ મેં ઘણું ઘણું સ્વાગત હે આપને મેં કરા.
0: રામ રામ સા.
2: રામ રામ હરકુભાઈ. રામ રામ વંશીભાઈ.
0: દેખો સા આપા કરશા ડાક્ટર સાહેબ શું પ્રસન્ન, ઓર ડાક્ટર સાહેબ જબ જવાબ દેસી ની અને આપણા જે પશુપાલક ભાઈ એની બે હોશી પ્રસન્ન.
1: બિલકુલ
0: આભાર પૂછું સા. તો સૌ પહેલી ડાક્ટર સાહેબ મારા પશુપાલકાને આપ આ બતાવો કે મુર્ગિયા માં હોવણ વાળા પ્રમુખ રોગ હે બે કિસે કિસે હોયા કરે?
2: હા વંશીભાઈ પ્રમુખ રોગ આપણે મુર્ગિયા મેં મેઇનલી તીન કારક હોયા કરે, ચાહે મુર્ગિયા હો પશુ હો પક્ષી હો, કે તો વાયરસ હોય કે બેક્ટેરિયા હોય કે પ્રોટોજોવા પેરાસાઇટ હોય.
0: જી
2: તો વાયરસ શું હોવણ વાળી મેઇન પહેલે મેં બતાવું આપને બીમારીયા, સૌ બડી બીમારી બર્ડ ફ્લૂ.
0: જેમ
2: પૂરો વર્લ્ડ પૂરો રાજસ્થાની નહીં ભારતી નહીં પૂરો વિશ્વ ત્રસિત હે બર્ડ ફ્લૂ લારે દો ચાર બાર હોય તો લાખો લાખો ની સંખ્યામાં આપણને મુર્ગિયા મારણી પડી તાકી મનુષ્યમાં બહુ રોગ નહીં પહોંચે. દૂસરો રાણી ખેત ડિઝીઝ હે બહુ ભી બહુ ખતરનાક છૂતરી બીમારી. તીસરો ફાઉલ પોક્સ હે. ચોથો ઇન્ફેક્શિયસ બ્રોન્કાઇટિસ હે. જો કોક આપણે બાર લારે કોરોના બીમારી હોય સેમ બિસેર બારી બા બીમારી હે બિન ઇન્ફેક્શિયસ બ્રોન્કાઇટિસ કહેવે બા મુર્ગિયા મેં હો જાવે. ચોથી મર્ક્સ ડિઝીઝ આ આપણે કેન્સર હોય મનુષ્ય આદમિયા મેં બસ સેમ ટ્યુમર હો જાવે મર્ક્સ ડિઝીઝ મેં. પાંચમી ગંબોરો ડિઝીઝ હે. લીચી રોગ હે. એ સબ વાયરસ હોવણાળા હે. દૂસરા બેક્ટેરિયા હોવણાળા રોગ હે. ઇન્ફેક્શિયસ કોરાઇઝા હે. ફાઉલ કોલેરા હે જો હોય આપણે જ્યાં ફાઉલ કોલેરા હોય. પુલોરમ ડિઝીઝ હે. ઈ કોલાઈ હે. ફાઉલ ટાઇફાઇડ હે. આપણને ટાઇફોઇડ હોય જેવું અહીંયા ભી ટાઇફાઇડ હોય. એ સબ જીવાણુ બેક્ટેરિયા હોવણાળા બીમારિયા હે. તીસરી પરજીવો પેરાસાઇટ જો ચીચડ હે ટીક હે માઇટ હે કોક્સિડિયોસિસ હે એસ્પર્જિલોસિસ હે ક્રોનિક રેસ્પિરેટરી ડિઝીઝ હે એ સબ પ્રોટોજોવા યા પેરાસાઇટ હોવણાળી એ પ્રમુખ બીમારિયા મુર્ગિયામાં હોય છે.
1: વાહ સાહેબ બહુ હી બઢિયા જાણકારી દી આપ. ઘણકરા રોગ બતાય પણ આજ આપા કુછ મુખ્ય મુખ્ય રોગ પર ચર્ચા કરશા. તો સૌ પહેલા ડોક્ટર સાહેબ મેં આપ સૌ જાણવા ચાહવા કે રાણીખેત રોગના કારણ લક્ષણ રોગથામરા ઉપાય કઈ હોય એના વિશે પર થોડી જાણકારી દો સા.
2: રાણીખેત ડિઝીઝ અરે રાણીખેત નામ એ વાસ્તે પડ્યો કે રાણીખેત એક જગ્યા હે ઉત્તરાખંડ મેં. તો સૌ પહેલે બઠે ભારતમાં આ ડિઝીઝ આઈ આ બીમારી આઈ
0: અજી
2: ઈરો નામ રાણીખેત વિ જગ્યા રહી સાબુ રાણીખેત ડિઝીઝ નામ પડ્યો. દૂસરો નામ એ બીમારી રો ન્યૂ કેસલ ડિઝીઝ ભી કહેવા. ન્યૂ કેસલ એક જગ્યા હે ઇંગ્લેન્ડ મેં. તો ભારત મેં રાણીખેત માં આઈ લેકિન સૌ પહેલે મહામારી રૂપ બઠે ન્યૂ કેસલ માં આઈ ઇને ઈરો દૂસરો નામ ન્યૂ કેસલ ડિઝીઝ ભી ઈ રહી સાબુ આપા રાખોડો હે. તો ઈ મેં કાંઈ હે કે સબ ઉંમર રી મુર્ગિયા મેં હો સકે છોટા ચૂજા લેર બુઢી ભી મુર્ગી તક આ બીમારી હો સકે. ટર્કી મેં ભી વિતર સમાન રૂપ હું હોય. ઈ રોગ કારક એક મિક્સો વાયરસ હોયા કરે ભી વાયરસ રી વજહ આ હોય. ઈ મેં ઈરા મેન લક્ષણ આ ચાર તરહ રી હોય. પેલો વિરુલેન્ટ ફાર્મ હે. દૂસરો મિસોજેનિક ફાર્મ હે. તીસરો લેન્ટોજેનિક ફાર્મ હે. ઓર ચોથો એસિમ્ટોમેટિક. તો પેલો વિરુલેન્ટ ફાર્મ ઇન એશિયન ટાઈપ રાણીખેત ડિઝીઝ ભી કહેવે. આ બહુ ખતરનાક હે. ઇમાં 100% 100% મૃત્યુ નિશ્ચિત હે. ઇમાં મરે હી મરે મુર્ગી. ઓર આ તીન ચાર દિન તક રહેવે ઓર બીર બાદ કદે કદે એક હી દિન મેં સગળી મુર્ગિયા મર જાવે. ઇમાં લક્ષણ તેજ બુખાર હોય ઓર મુર્ગિયાને સાંસ લેણે મેં બડી તકલીફ હોય. મુંહ ખોલ મુર્ગિયા ભી મેં સાંસ લેણે રી કોશિશ કરે ઓર અંડા ઉત્પાદન સબ ભી મેં કમ હો જાવે. દૂસરી હે મિસોજેનિક ફાર્મ બી ને અમેરિકન ટાઈપ ક્યા કરે બી મેં મૃત્યુ થોડી કમ હોય. કમ ખતરનાક હે. 5-20% તક મૃત્યુ હોય. સાંસ લેને મેં કઠિનાઈ હોય. હર્યા રંગરા બી મેં દસ્ત હોય તો અંડા ઉત્પાદન મેં કમી તો બા ઠીક હો સકે. 10-20% તક ભી મૃત્યુ હોય. 80% મુર્ગિયા ભી મેં ઠીક હો જાવે. તીસરી હે લેન્ટોજેનિક. ઈ મેં મૃત્યુ દર બહુ કમ હે. વો શ્વાસ લેણે મેં થોડી તકલીફ હોય લેકિન અંડા ઉત્પાદન મેં ભી કમી હોય લેકિન વો ઠીક હો જાવે. ચોથી એસિમ્ટોમેટિક ભી લક્ષણ દીખે કોની.
0: અચ્છા
2: પર બડી મજેદાર બાત હે કે ઈ મેં લક્ષણ કોન દીખે પર મુર્ગી ઉલટી ચાલણ લાગ જાવે.
0: અચ્છા
2: તો ભી હું આપણ ઠા પડે કે ઓ રાણી ખેતરો